નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ફરીથી ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કંઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયો તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરના 1:30 વાગી ચૂક્યા છે અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી. નાનો ટચુકડો કાર્યક્રમ છે 15 મિનિટનો. ને જ્યારે આપણે વાત કરીએ ગુજરાતી કાર્યક્રમની, ચાહે આપણે કોઈ પણ કન્ટ્રીમાં જતા, પછી મોરિશિયસ હોય કે કોઈ બી બીજી કન્ટ્રી હોય, જ્યારે નાની અમસ્તી કન્ટ્રીમાં આપણને ગુજરાતી ટહુકો સાંભળવાનો મળે એક બહુત અલગ વાતની વાત છે ને. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે સુંદર મજાનું એક ગુજરાતી કમ્પાઇલેશનમાંથી ગીત લઈ લઈએ 2025 નું. ઓન યોર વે.

ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મોરિસસની લહેરો પર. અને સ્ટુડિયોની ગલેડામાં 1:50 થઈ ગઈ છે. તો જ્યારે આપણે વાત કરીએ ભાઈ, કોઈના વગર કાંઈ અટકતું નથી, બસ આપણે વાત જ કરીએ છીએ ને કે ભાઈ કે મારા વગર પણ નહીં, બસ આ વહેલું જે સમજી લેશો ને તો અનેક સમસ્યાઓનું સમાધાન એની જાતે જ થઈ જશે. એટલે કહેવાય છે ને, કોઈના વગર કંઈ અટકતું નથી, નહીં તમારા વગર ના મારા વગર, ખાલી ભાઈ અટકે છે જ્યારે આપણે આ સમજી લઈએ ને ત્યારે અનેક સમસ્યાઓનું સમાધાન એની જાતે ઓટોમેટિકલી જ નીકળી જાય છે. તો ચાલો ગુજરાતી ગીતોના આગળ વધતા આપણે સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઈશ્વર મુજબદારના અવાજમાં લેવામાં આવેલું

0: ભાઈ શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીને લાઈફમાં ભાઈ એકબીજાને સમજવાનો પ્રયત્ન કરજો, પારખવાનો નહીં. કારણ કે કહેવાય છે ને, હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે જ્યાં ભાઈ લાગણીઓનું સ્વાગત થઈ ઊભી હોય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ લાઈફમાં એકબીજાને સમજવાનો પ્રયત્ન કરજો, પારખવાનો નહીં. કારણ કે છે ને, તે જ્યાં ભાવ ત્યાં જ હોય છે, દરવાજા હૃદયના ત્યાં જ ખુલે છે જ્યાં લાગણીઓ ઊભી હોય છે ને. તો ચાલો ભાઈ, તમારી સાથે વાતો કરતાં કરતાં આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમને સૌ કોઈને અમારા ગુજરાતી ગીતો ગમ્યા હશે. એની સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: શર્માજી, એક ગુડ ન્યૂઝ છે. મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?